0: श्रोताओं, अभी आप सुन रहे थे हमारी सभा में प्रसारित होने वाले प्रमुख कार्यक्रमों की संक्षिप्त रूपरेखा। हम आकाशवाणी बांसवाड़ा के माही चैनल से बोल रहे हैं, एफएम बैंड 101.3 मेगाहर्ट्ज पर। प्रस्तुत है हमारे किसान भाइयों का अपना कार्यक्रम खेती निवात।
1: खेती निवात कार्यक्रम हमारे सब किसान भाइयों ने बोले धर्मिष्ठानु राम राम राम राम। देखो भाई बोने सब खेती बाड़ी नु काम काज करवा में लागे तो कहा કેમકે આપણે જે બી ખરીફની ફસલની બુવાઈ વગેરે કરીએ એની હાર હમર કરવાનો ટાઈમ આવી ગયો હોય અને કરી શી રહેતા કહા, કેમકે આપણે જેમ જેમ બુવાઈનો સમય થઈ ગયો તો આપણે થઈ ગયું ઉગી આવ્યું કરીએ, આપણે ખતપતવાર વગેરે બી ખૂબ સારી રીતે કહે ને મેઘ બાબાની

0: મરજી થી કે આપણે વિચાર હે કે ના ભાઈ પાણી વગેરા આવી જાય તો બઢિયા રહે, સબ એનો ઇંતજાર કરી રહે તો કહી કેમ કે દેખો આપણે જે પાણી ફસલ મેં સિંચાઈની આવશ્યકતા આવી ગઈ કીએ તો સબ એને આપણે કેમ કે દુધિયા અવસ્થા હે તો દુધિયા અવસ્થા મેં જેટલો આપણે ખાતર વગેરા હે પાણી વગેરા સમય સમય માટે મળી જાયગા તેની બળવા બી અચ્છી મળે ને જે દાના વગેરા ભરાઈ રહ્યા હતા કહીં જેમ મક્કી હે સોયાબીન વગેરા હે તો એનું અચ્છું એક તરફ કે આપણને મળી શકે. પર આપણે પાણીની થોડી સંભાવના કમ દેખાઈ રહી છે તો કિસાન ભાઈ મનને એમ થઈ રહ્યું કે ના ભાઈ પાણી પડેગા ક્યારે પડેગા હું થઈ રહ્યું હોય મન વિચાર કરી રહ્યા મન દુઃખી બી કરી રહ્યા હતા કાંઈ પણ દુઃખી નહીં કરે મન કે દેખો મેઘ બાબાની મરજીના પાણી આવી જાયગા. પર આપણને કામ કરતા રહેવું હોય એનું વાતોનું ખાસ કરીને ધ્યાન રાખવું હોય ચલો જેવી રીતે આવેગા તેવી રીતે પડી જાયગા. પર આપણે જે જે ટેમ ટેમ માટે આપણે કહી રહ્યા ભાઈ ખતપતવાર ખૂબ થઈ રીતે કે ખાતર વગેરા હે દવાઈ વગેરા નાખવાનું કામ બી હે કે મેં દેખો આ મોસમ એકદમ થી ઘડીક મેં તાપ નીકળી જાય અને ઘડીક મેં પાણી પડી જાય તો એને કારણે બે ઋતુ મોસમને કારણે આપણી ફસલ મેં બી થોડી કીટ વગેરે લાગવાની સંભાવના થઈ રહી કી હે તો એની હાર હંભાર કરી દે કે મેં દેખો આ ખરીફની ફસલ જે હે એ સિંચાઈ માટે પાણી માટે આશ્રિત હે વધારે પાણી પડી જાય તો બી નુકસાન કમ પાણી પડે તો બી નુકસાન. પર આપણાની રીતે આપણે હાથમાં તો હે નહીં આપણે તો ખાલી એ કામ કરવા વાળા હો પર સમયને અનુસાર આપણને ફસલ ચક્રને અનુસાર કામ કરવું જરૂરી હે જે સિંચાઈની જરૂરત હે ને જે એને થઈ રહ્યું તો કે ભાઈ સિંચાઈ આપણે પૂરી કરી શકીએ એમાં કૂવાઓ થકી એની બી પાણી વગેરે પાઈ દે તો એ બી કામ કરી લેગા તો બઢિયા રહેગા. કેમ કે શાકસબ્જી વાળું કામ બી ઘણા કિસાન ભાઈ બહેને કરી બી શકીએ તો શાકસબ્જી વાળું કામ બી હોય કે 12 મિનિટ 32 ઘડીએ કરવા વાળા હે તો એને સિંચાઈની સુવિધા રહે તો એને અનુસાર આપણાની ફસલ મેં પાવાનું કામ બી કરી દે તો એનું ખાસ કરીને ધ્યાન રાખે કે જે આપણાની જે આવશ્યકતાના અનુસાર આપણે આવી રહ્યું તકો હોય એ પહેલાં કામ કરે ને જે બી સમય ફસલને અનુસાર પાણી પડેગા તેવી રીતે થઈ બી જાયગા એનું બી દિક્કત નહીં આવેગા. પર આ સમય સમય માટે આપણને કહી શકાય કે ભાઈ આપણે જે ખાતર હે આપણને જે બી દવાઈ વગેરેનો ઉપયોગ કરવો હોય તો એના અનુસાર કરી દે તો કોઈ તરહની સમસ્યા નહીં આવેગા. એટલે આપણે કહી રહ્યા કે ભાઈ શાકસબ્જી વાળું કામ એવું હોય કે 12 મહિના 32 ઘડી સારવાર વાળું હોય તો ઘણા ભાઈએ 20 થી કે રોપ પોતા તૈયાર કરી રહ્યા કઈ રોપ થી કે લગાડી રહી ઘણા ભાઈ એનું ફળ સબ્જી તૈયાર થઈ ગઈ તોડવાનું કામ બી કરી રહ્યા વેસીનવાનું કામ બી કરી રહ્યા હતા કાંઈ. પણ ટેમ ટેમ માટે આપણે કહી રહ્યા કે ફળ સબ્જી વગેરે જે હે એ આપણે લગાતાર સારવાર વાળું કામ હે તો આપણને જે અનાજ વગેરે પહેરી રાખ્યું હોય તો એમને બધા દિમાગ લગાડ્યા આવડી કે દેખો ખરીફની ફસલ આપણને એક તરફ કે મળી બી શકે ને બી મળી શકે પણ એના હાથે આપણે જે રોજવાર કામ હે એનું ખાસ કરીને ધ્યાન રાખે શાકસબ્જી વગેરે હે ઘરમાં પશુધન હે એને માટે વધારે વિશેષ કામ કરંગા તો બઢિયા રહેગા ને આપણી આજીવિકાને આમદની બની ટકી રહેગા. કેમ કે આપણે હર સમય કહી રહેતા કહો કે ભાઈ ખેતીવાડી હે કભી વધારે મળી બી જાય ને બી મળે પણ એના હાથે આપણને હર તરફથી જોડીને રહેવું જરૂરી હે મન દુઃખી નહીં કરવું મન જેવું રાખવાગા એવું આપણને મળેગા. એટલે મન બી એમ રાખવું કે ના ભાઈ મારે અચ્છું મળેગા અચ્છું થાયગા તો એને અનુસાર સાસક કામકાજ થઈ શકે. પેસમાં પાણી બી અચ્છું પડી ગયું હતું ઘણી જગ્યા પડ્યું કઈ જગ્યા નહીં પડ્યું તો જેવું જેવું ફસલને અનુસાર જગ્યાના અનુસાર પાણી વગેરે પડી રહ્યું તો હોય તો પડેગા વિશે હર વાતનું ધ્યાન બી રાખી. પણ આ મોસમ બદલાઈ રહ્યો હતો તો બદલતા મોસમમાં આપણે ખાસ કરીને ખાવા પીવા રહેવા સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખી તો બઢિયા રહેગા. દેખો ભાઈ બહેનો વાતો તો ઘણી કરવાની ઈચ્છા હતી પણ આ ટાઈમનું માન રાખવું પડે. આસ્તે આપણે છૂટા પડો અને આગલા કાર્યક્રમની ફેર મળંગા. રામ રામ રામ રામ.
1: શ્રોતાઓ અભી આપ સુન રહે થી ખેતીની બાત. ઇસ કાર્યક્રમ કે અંતર્ગત આજ હમારે કિસાન ભાઈઓને સુના સબ્જીઓ કી ખેતી એવં પશુપાલન કે વિષય મેં સામાન્ય જાણકારી. હમ આકાશવાણી બાંસવાડા કી માહી ચેનલ સે બોલ રહી હૈ. સવેરે કી 6:50 હુએ હૈ. પ્રસ્તુત હૈ આદિવાસી લોકસંગીત. લોકસંગીત કે અંતર્ગત આજ હમ સુનેંગે દેવકી નંદન જોશી ઓર સાથી કલાકારો કે ગાયે લોક ભજન.

બૈરાની વાત કાર્યક્રમ હમરા વારા હાંગ્ર બૈરને સોરાડી વિના બેનનો રામ રામ રામ રામ. દેખો ભાઈ, આજે બૈરનો કાર્યક્રમ હે ને બૈરનો જે સોરાનો ટેમ થાય તમે હાંગ્ર બૈર હે સોરાડી આવી જાય ને હાંગ્ર બૈર થકી મળવું બી થઈ જાય ને જે બી કામકાજની વાતે હે હાંગ્ર ભેર થાય ને વાતે બી કરી લે. દેખો બેનો, આપણે જે બૈરનો કાર્યક્રમ હે તો ટેમ થાતા મેં ટીમને અનુસાર ટીમને પ્રમાણે આપણે હાંગ્ર

કે દેખો આ સ્તાવાલા કા ભૈરવી આવ્યે થે કહે આજે વીણાબેન આવ્યે થે કહે હું વાત કરવાના હે તો કેમને બેનો હું વાત કરવાના હે એક વખત પૂરી વેવરા બન જાણકારી આલ દે કેમ કે બેનને ભી ઇંતજાર કે ભાઈ કઈ કઈ વાતે આ સોરા માટે થવાની હે તો બેનો આજે આપણે વાત કરંગા કૃષિ કાર્ય મે જે આપણે મહિલા બેનને કામકાજ હે એની હું ભૂમિકા હે એને બારામ વાત કરંગા બીજી વાત કરેગા વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરને દાડે મનાવે બેનો તો એને બારામાં વાત કરેગા બીજી વાત કરેગા બદલતા મોસમ મેં આપણો સ્વાસ્થ્યનો ધ્યાન રાખે એને બારામાં વાત કરેગા ને કિસાન લાલજીભાઈની વાત હે ખરીફ મક્કા મેં દલહની ફસલ ભાઈ ખરીફ જી ભી દલહની ફસલ હે તિલહની ફસલ હે એને મેં ફરી લાગેલી થઈ કે તો એને ધ્યાન હતી રાખે દવાઈ વગેરેના છિડકાવ કરતે વખત હતે ધ્યાન રાખે એ લાલજીભાઈ વાત કરી થઈ કે હે તો આનાની વાત બી બેનો આપણે હોણાગા એને હતી જે બી ગીત વગેરે હે ભજન હે એ હોણાગા સંદેશ હોણાગા બેનો આ તો શું પૂરી વેવરા બન જાણકારી કે આને આને બારામાં આપણે વાત કરા બેનો દેખો આ ધીરે ધીરે કરીને આપણે જે ખેતરનું કામ હે તો થઈ થક હે આપણે બેને હે એ ખેતરમાં કામકાજ કરવામાં તો લાગી શકી હે દેખો બેનને તો પાછો એમને તેમનો ઘરમાં હે યા ખેતરમાં હે એમને તેમનો હગાવાલામાં જવું પડે એવું હાંગરું કામ રે ને બેને કરી દી થકી હે ને બેનને એટલું ભાઈ કે જાય તો બી પાછું ઘરે જ દિમાગ રે યા પછી ખેતર આડે દિમાગ રે કે ભાઈ ખેતર મેં સારો વાડવો હે યા પછી રખવારી રાખવી હે ને પશુને એમને તેમને દેખવું હે બેનને આમને તેમને જાય પણ દિમાગ હે એ ઘરમાં ખેતરમાં બાંધને રહે બેને દેખો આપણને દિમાગમાં તો રેસ ખરું આપણે એમને તેમને જા તો ઘરમાં કામ બાકી હે યા ખેતરમાં બાકી હે પણ જે જાય આપણે નથી કહેતા કે ભાઈ એક ધ્યાન આકર્ષિત કરીને આપણે એને ઠેકાણ ચંગા તો આપણે જવું હે એ સફળ રહે તો પેલે સાથે કે પેલે તો બેનો આપણે જે ખેતર મે કામ હે યા ઘર મે કામ હે એ પેલે નિપટાવી લે પછી અગર કે જવું પડી રહ્યું હોય તો આરામથી કે આપણે મન એકદમ ખુશ રાખીને આપણે જઈ શકો ને ખેતરનું કામ હે તો બેને તો કરી રીતે કે હે વાડવા કૂટવા થકી લઈને પહેરવા થકી લઈને વાડવા કૂટવા તક કામ કરી રીતે કે હે બેને દેખો અભી ખેતરનું કામ તો સાલી થકું હે કરવું જ પડે એમને તેમનો ને પશુ વગેરેનો આપણને કરવું પડે પણ આ જે મોસમ હે એ ભાઈ બદલાઈ રહ્યો થકું હે દેખો કઈક વખત તો પાછું આજે સવે આપી અભ્યાસ આપી દીખ્યું તો ભાઈ બાણને તો પાણી પડી રહ્યો થકું હે ને ધૂપ ભી નકરી રહી થકી હે તો એવા મોસમ મેં હોય કે બીનો જરાક આપણે એને મેં પંદરી યા પછી બાંધને એમની તેમની હવા લાગી ગઈ ઘર મેં નાનો સૂર હે બુજુર્ગ હે તો આપણું જે સ્વાસ્થ્ય એકદમ ખરાબ થઈ રહ્યું થતું હોય આપણે એને તેમને ભાઈ હોસ્પિટલ મેં જઈને દીકરી રહ્યું થતું હોય કે ભાઈ લાઈન કતારે લાગી રહી હે કે આમ જલ્દી જલ્દી આપણે જઈને નિપટાવી આવવા વધારે આવવા ડોક્ટર પાસે એમ કરીને જતો ભાઈ દેખો હવાર ન જતા હાજી ઘરે આવે એવું આપણને ન બતાવી જાય તો આના મોસમથી કેટલું લોકો બીમાર થઈ રહે ને આપણે શરીર યા સ્વાસ્થ્ય માટે એટલો બુરો પ્રભાવ પડી રહે કે શરદી જુકામ ખાંસી યા પછી આમનો ઉલટી દસ્ત થઈ થકું હોય એવી બીમારીઓ થઈ રહી ને વાયરલ વાયરલ જે બુખાર રહી એ ખૂબ થઈ રહ્યો થકું હોય તો બેનો આપણને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય આના મોસમમાં ખાસ કરીને જે બુજુર્ગ હે યા નાના સોર હે જે બુજુર્ગ દાદા દાદી હે તો એ હું કરે કે ભાઈ ખેતરમાં નકરી જાય ને પછી એમને તેમને પાણી આવી ગયો તો પંદરીને પછી ઘેરે આવી જાય તો દેખો એનાથી કહ્યું કે ફટાકડી નાળાને જે શરીરમાં એની જે ક્ષમતા હે પેલો નથી કહેતી કે ઇમ્યુનિટી ક્ષમતા હે એ કમજોર થઈ થકી હે તો એને મેં શરદી જુકામ હે એને ઝડ દેને પકડી લે ખેતર મેં ગયા પંદરીને આવ્યા તો બી થઈ જાય એને બાદ ધૂપમાં આપણે રહ્યા ઘરમાં આવીને પાણી પી લીધું તો બી આપણું જે સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય તો આની વાતનો જે બી ઘરમાં આપણે બેને હે નવયુગ એ ધ્યાન રાખે બુજુર્ગને હંભાળે રાખે ભાઈ એ તો જીત કરે કે ના ભાઈ ખેતરમાં જવું પડે ખેતરમાં આપ કામ બાકી હે યા હેડામાં ફરવા બદલે બી જવું પડે ભાઈ જવું બી જરૂરી હે જરાક એમને તેમને આપણે ખેતરવાડી હે તો આપણે હાજી હવા જ પણ એવું નહીં કે પૂરો દાડો માં ખેતરમાં રહે ને પછી પાણી
આવતા

0: તમે પનરીને પછી ઘેરે આવી જાય તો પછી આપણે જે તબિયત છે આપણું સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય. તો આના બદલતા મોસમ મેં આપણું શરીરનો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હે, કેમ કે એમનો તેમનો ભાઈ હવે પાછો ખાવા પીવાનો જે મોસમ એ બી આવી ગયો, કેમ કે આ પોકળા વગેરે બી થઈ ગયા હે, થઈ ગયું થયું હે. તો એવામાં અગર આપણે બીમાર પડી ગયેલો તો પછી જે પોકળા વગેરે થઈ રહ્યું થયું હે એ ખાવા રહી જાય. તો એટલે સતથી કે પહેલે તો આપણું સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ ને પછી જે બી ખેતરનું કામકાજ કરીએ ત્યાંથી આપણે સ્વસ્થ સુરક્ષિત રહી શકો. ને બીજું આના સમય મેં બેનો ખાવા પીવા મેં ધ્યાન જરૂર રાખવું હે, એવું નહીં કે ભાઈ પાણી પડેલું બી થકું હે, મેં ઉમસ હે, ગરમી હે, ને આપણે ટાળું પાણી પી લીધું યા ગરમી નાનો સૂરા હે તો એ હું કે અગર ઉમસ થઈ રહી થઈ કે ગરમી થઈ રહી થઈ કે તો આઈસ્ક્રીમ વગેરે ટાઢી સીજ ખાવા મેં વધારે કરે તો એ ખાઈ લે તો બી આ તબિયત એ ખરાબ થઈ જાય. તો ખાવા પીવા મેં જે બી જેની બીમારી હે આને અનુસાર ખાવા પીવા મેં બી ધ્યાન બેને જરૂર રાખે ને ગરમી જે માનવી હે એ ધ્યાન રાખે ને પછી જે બી ખેતરનું કામકાજ છે એ કરે. બેન દેખો આગળ આજે વાત કરંગા વિશ્વ ઓઝોન દિવસની, પણ આજે લાલજીભાઈની વાત હે કે ખરીફ જે મક્કા હે ને દલહની તિલહની ફસલ એને બારામે વાત કરી રહ્યા થકા હે. તો આણની વાત બી આપણે હંગરી બેને હે સોરા માતે બઈ ને હોણા ને પછી આગળ વાત કરો. દાદા રામ રામ. રામ રામ.
1: રામ રામ. રામ રામ.
0: દાદા હરતી મજામાં કે?
1: મજા મે.
0: હરતી આજકાલ કો કામ કરી રહ્યા થકા હો?
1: આજકાલ હું મારે ખેતીવાડીમાં ખેતરમાં ઘૂમી રહ્યા હે. આ પાણી બાબો આવી થોડુંક ઠીક શાંતિ હે હમણાં, પણ અમારે તો થઈ ગયું હતું પાણી બિલકુલ ઉગાવવા લાયક થઈ ગયું હતું, એટલે હવે ખેતરમાં ફર્યા હે થી બાકી હે થોડીક હવે થોડુંક નુકસાન તો થઈ ગયું હે પણ થોડો હે હજુ.
0: અચ્છા કેટલો મકી હરતી થઈ રહી હે? દુડીએ પોકડો હોગડો દાણા આણા ભરાઈ જાય કે?
1: આવો પોકડા બરબતમ પાણી આડળા પેલા માર મળતો હતો આવો પડ્યા થતો હતો, અડધા દાણા સડી રહ્યા હે ને અરે બંધાઈ રહી મેં પણ ઠીક હે. 50% અમારો તો આવ્યા છે હે એટલો એ બી પાણી ફેર થોડોક પડે તર વધાર એટલે એની હારું અમું ખેતર ગુમી રહ્યા હે ને મારે તેલ ભોકરી આવી રહ્યો ફૂલો આવી રહ્યા હતી એને મગે ખતરામાં ઘૂમી રહ્યા ફૂલો જાના કીડા પડી જાય એટલા તો ફૂલ કરી રહ્યું કે નહીં દેખભાલ મસાલી રહ્યા હે.
0: અચ્છા તો આ જે ખરીફ જે દલહની હે મૂંગ હે ઉડદ હે અને આ તિલ હે એવો બી તમે કરો તો એને મેં તમારે જે સજન ઘટાડી કર્યા થકા હો તો એમને હરતી જમીન હે હરતી ફસલ મળી જાય?
1: અમારે સજન ઘટાડી દેખો પહાડી ઇલાકો ફસલની જમીન હે એટલે માળા મૂંગફળી તલી બી કે અને અમારા આડી તોલ બી કે સોયાબીન સભી ભાજી હરું પથરીલી જમીન એ અમે અધિકતર બધું કરીએ એટલે એને હારું દેખભાલ ચાલી રહી પણ ફૂલ આવી ગયા હે તો એને આ ફૂલ વગેરે તેને અમારે નિગરણી નહીં રાખીએ તો ફેર જાદા એટલે મોટી થઈ જાય છે દિક્કત આ જાણ રૂપે દાડે દાડે પણ રોજ ખેતરમાં ફરી ગયા.
0: અચ્છા ફરે ને પછી જુઓ કે કણી રીતે ઈલોળો પડીએ
1: ઈલોળો દેખો પાના માથે પડે એને સફેદ બિલો રોગ આવી જાય એ બી ટીપા પડી જાય તે બે પડકારી છે તો એને મંદિર છે તો ત્યાં જાય ને એને હિસાબ થકી પછી દવાઈ લાવીને છિડકાવ કરીએ.
0: હું ફળી હળી લાગી રહી કે આ મોંઘ ની અડદ ની
1: ફળી ની તૈયારી થઈ રહી ફૂલ આવી ગયા એવું લાગવું છેલ્લું શરૂઆત થઈ ગયું હોય.
0: હા આ જે દલહની ને તિલહની ફસલ કરી થકી પણ આ મક્કા મેં તમારે જરાક નુકસાન થઈ ગયું?
1: નુકસાન તો કાપી થઈ ગયો 50% થઈ ગયું હોય નુકસાન એટલે ફિર બી અમારી ઉમેદ તો ખતમ થઈ ગઈ હતી કાશ્તકારની બિલકુલ લૂઝ થઈ ગયા પણ આ ઉપર ભગવાન મેંગ બાબા ઉતરી પડ્યા છે 50% અમારી આશા હે. અને તિલહનમાં તો એ બી પાણી આજે ભાજી પલાવાળી ભાજી હે દાલ એ બી પાણી પડ્યું છે પણ કમ હે એક પાણી ફેર જો પડી જાય તો અમારું બધું થઈ શકે.
0: અચ્છા પણ પેલા જે મળવો ચૂકતો હતો એટલું
1: जी पहले

0: आठ जगह दस जगह पहले मिली जाता तो हमारे 80-90% खेती मिली सकती थी, मिली जाती हमारा हूँ थी युग अमारो करसो ने मजदूरी ढाकी की ने आवक कम थी की।
1: अच्छा
0: कष्टकार निश्वास पड़ी गयो है हम एटले वो हमारी बोल तो बंद थी लेती पर फिर भी भगवान ने मार्फत थे कि हम ठीक है और ने तो हमारी उम्मीद बिल्कुल खत्म थी गई थी।
1: अच्छा हरते पोकड़ा वोकड़ा तैयार थी रहे थे आज ही आजकल तो दादा जंगली जी जानवर है हियाणा कूतरा एवं वगाड़ो करी नाके तो अने ने हरती रक्षा करी रहा
0: ई અમે રાતે અમારે ભાષા કે એક ડાગડા અને માળો કે તાણે જાય ને અરજે ને પથ્થર લઈને મળી આવેલી ગોફણ પેલી કે ચોકી ધેરી કરી છે ખુબ આવી રહે જાનવર રાત વાળો તો એ બી સમસ્યા હે અમારે કેમ કે પહાડી ઇલાકો હોય તો રાતે પાછી અમારી ડ્યુટી હર ખાપડે આપણે ખેતરે ખેતરે માળા કરેલા હે એની થકી અમે થોડા છોકરી એકબીજા ને મદદ થકી જળવાઈ કરી રહ્યા
1: હરતે જનાવર હરતે નહાડો કઈક વગાડો ભડાકા ફોડો કે
0: અમે ભડાકા ફોડીએ ને અમારે ફરતી એકબીજાને અવાજ થકી એક સબ સૂચના હાલ લઈ જાય એને થકી પછી એકદમ ઘેરો બાળ જાય નકળી જાય પાછા।
1: અચ્છા ખરી વાત હે દાદા તમે જે કહો આ ફસલ હે ખરીદની ઈ ઉમીદ થકી વધારે તો નહીં મળવાની તે પર ઉમીદ જાગીલી રહી હે દાદા આપનું નામ હું હે જાતે જાતે વધારે જીજો
0: મારું નામ હે લાલજી ગરાસિયા।
1: અચ્છા લાલજી ભાઈ ગરાસિયા ખરું દાદા ને હરતે ઢાંઢા સુપો હે કે ઘરે
0: ભેંસ હે બકરી બી હે એની બી સેવા અમારે ચાલે પણ અમારે હારું તો ભગવાન થકી નિવેદન કરી અમાર તો અમે તમે તો પણ મારા પશુ બદલે પેલા અમારું નુકસાન થતો હતો એ બી અમારે ભગવાન બઢિયા કર્યું સારો થયો ને સારો તો ખતમ થઈ ગયો
1: લાવીને ખાઈ શકતું
0: પાણી ચારાની સમસ્યા ખૂબ હતી અમારે
1: તમે થકી મળ્યો એને ઘણું ઓછું લાગ્યું દાદા રામ રામ રામ રામ
0: રામ રામ રામ રામ।
2: પ્રત્યેક મંગળવાર ગુરૂવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિએ કિસાન વાણી प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार।
3: बदलो बदलो आदत बदलो
4: मशीन में कपड़े डालने से पहले चेक नहीं किया था क्या
3: बदलो बदलो आदत बदलो अब नजदीकी बैंक जाकर फटे पुराने नोट्स बदलिए अगर बैंक मना करे तो RBI के ओम्बुड्समैन से शिकायत करें RBI कहता है जानकार बनिए सतर्क रहिए।
2: प्रत्येक मंगलवार गुरुवार और शनिवार को शाम 7 बजे सुनिए किसान वाणी प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार।
1: देखो बहनों आज लालजी भाई ने बात थी ये अपने होने देखो भैया लालजी भाई कही रहता था मैंने भी एम थी तो के बरोबर टेम माते पानी आवी गयो तो अजी पड़िया थी भाई टेम माते तो हूँ कह आप अजी पहले आवो जूतो तो પણ હજી બી આપણી લાશ એ રાખી લીધી ભાઈ લાલજીભાઈ બી એમ જ કહી રહ્યા હે કે જેટલું આપણે ઉપજ મળવી ચૂકતી હતી એટલી ને મળી રહીએ ને વેસ્ટમે જે બી આપણને પાણી હે એ આપણે ઇંતજાર કરી રહ્યા હતા પણ પાણી એના વખત ને આવ્યો ને હવે આવ્યો હે તો હવે તો જે બી પોપડાના હે દાણા હે એ ભરાઈ ગયા હે જેટલું ભરાવું ચૂક્યું હતું એ ભરાઈ ગયા હે ખેર ચલો આપણે આત્મી તો હે ને તે બહેનો જે બી પાણી હે આપણે ક એને વખત નહીં આવે ને ને ક એટલે પાણી વાળાનો તો આપણે આત્મી હેસ નથી અને સહી સમયમાં આવી ગયો તો હજી બી આપણી લાશ રહી ગઈ પણ દેખો હવે ફેરે વાત કરે કે આજે ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરને દાડે મનાવે તો એને બરાબર બી આપણે વાત કરે બેનો દેખો વિશ્વ ઓઝોન દિવસે 16 સપ્ટેમ્બર ને દાડે આપણે મનાવે પૂરા વિશ્વમાં આ વિશ્વમાં ઓઝોન દિવસની જે થીમ હે એ ખાસ એનો ઉદ્દેશ હે કે વિજ્ઞાનને જે વૈશ્વિક કાર્યવાહી તક લઈ જવીએ ને જે વિજ્ઞાન ને અંતરિક્ષ સહયોગ ઉપર જે વિજ્ઞાન હે એ જોરારે થકે એનો મુખ્ય ઉદ્દેશ હે બેનો દેખો આપણે જે કિસાન ભાઈ હે કિસાન બહેને હે એના બદલે હું ભાઈ હર માનવી બદલે હે કે જે પૃથ્વી ને સૂર્ય એને હાનિકારક જે પરાવેગની કિરણ હે એને થકી બચાવવા વાળી જે ઓઝોન પરતને સંરક્ષણ પ્રત્યે લોકોને જાગૃતતા ફેલાવવી હે કેમ કે બહેનો આપણા જે કિસાન ભાઈ હે

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़े डालने से पहले चेक नहीं किया था क्या?
0: बदलो बदलो, आदत बदलो। अब नजदीकी बैंक जाकर फटे पुराने नोट्स बदलिए। अगर बैंक मना करे तो RBI के ओम्बुड्समैन से शिकायत करें। RBI कहता है, जानकार बनिए, सतर्क रहिए।
2: प्रत्येक मंगलवार, गुरुवार और शनिवार को शाम 7 बजे सुनिए किसान वाणी, प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
3: બેના દેખો આજી ભજન ને તો ઈ આપણે હોનો કેમ કે સોરા માટે સંધ્યાવરાના ટાઈમે ભજન બી હોણવું જરૂરી છે। બેના હવે જાતે જાતે જરાક વાત આપણે ફેરી કરના કે મહિલા હારું જે આર્થિક આય બઢાવવા હારું બેને આપણું જે વિત્તીય રૂપ થકી સ્વતંત્ર બનવા હારું કઈ તરીના જે વ્યવસાયિક તરીકા હે યા સરકારી તરીકા હે અપનાવી થકી હે। બેના દેખો આપણે બહેરનો કાર્યક્રમ હે, આના કાર્યક્રમ મેં આપણી ઘણી ખારી બહેને હે, ઈ નવયુગ બહેને હે, નવયુગ ભાઈ હે, ઈ જઈ વખત આપણે મહિલા બહેને હે કામ કરે, ઈ ન કેવલ પરિવારને સંભાળવા હારું કરે નહીં કરે, બલ્કિ આની અર્થવ્યવસ્થા બઢાવવા હારું, આય બઢાવવા હારું, એને બદલે જે આર્થિક આય હે બઢાવવા હારું કામકાજ કરે। તો કે બેનો આપણે આર્થિક આય બઢાવવા હારું બેને ઘણી ખારી જે બેરોજગાર બેઠી થકી રોજગાર લઈ શકે, જેમ કે બેનો આપણે પાછલે દાડે બી કીધું હતું કે સ્વયં સહાયતા સમૂહ હે યા પછી લઘુ ઉદ્યોગ હે, એવા જે ઉદ્યોગ હે બેને કરીને આપણી આય હે બઢાવી શકે। આમ બેને ભણી લખી હે, બેરોજગાર હે, ભાઈ ખેતરમાં કામ કરી થકી હે, એવું નહીં કે આપણે હર રોજ ખેતરોમાં કામકાજ રહીને આપણે ખેતરમાં જ રહેવું પડે એવું તે હે નથી બેનો। દેખો આપણે તો બુવાઈ કરા, લેંદાઈ કરા ને ઘેરે આપણે બહી રહ, 2-3 મહિના 4 મહિના મેં આપણે ફસલ પાકીને ઘેરે આવી જાય, એની પૂટી આપણે આમેશ બયો। તો બેનો ખેતરવાડીની હાથે હાથે આપણો જે આય હે, જેમ કે લઘુ ઉદ્યોગ હે, ફૂલની ખેતી હે, સિલાઈ મશીન હે, આચાર પાપડ હે, મોમબત્તી ઉદ્યોગ હે, એવા ઘણા ખરા વ્યવસાય હે। તો બેનો ઈ વ્યવસાય કરીને આપણી દૈનિક આવશ્યકતાની પૂર્તિ હે સહી તરીકાથી કે આપણે કરી શકીએ।

હેપીનો લઘુ ઉદ્યોગમાં આપણે કહો કે આચાર પાપડ હે, એ બી એની આપણે વાત કરી, જે મોમબત્તી ઉદ્યોગ હે, એવા છોટા વ્યવસાય હે બેને શરૂ કરી શકે. જે બેને રોજગાર બેરોજગાર બેઠી થી કી હે, એ રોજગાર બદલે એમને એમને ભાઈ આપણે જાય દેખે કામ માંગે, ને એની મારફત થી કી આજે રોજગાર હે મળી જાય, તો કેમને બેનો આ કૌશલ વિકાસ શિક્ષાની વાત કરો બેનો, તો આપણે જે રૂચિ ને અનુસાર જેમ કે કમ્પ્યુટર હે, જે બેને ભણી લખીએ ભાઈ વધારે ભણી થકીએ, તો એ કમ્પ્યુટર વગેરે હે, બ્યુટી પાર્લર વાળો જે હે, યા ટીચિંગ વાળો જે કાર્ય હે, એવા ઘણા ખરા ઓનલાઈન માર્કેટિંગ જેવા કોર્સ બી હે બેનો, એ બી બેને કરી શકે, ને આપણો દૈનિક આવશ્યકતાની પૂર્તિ કરી શકો. દેખો ઘર મેં તો હવે ભાઈ એમ એક જણું કમાઈ થકો હે, ને આપણે એક માટે આપણે બેટર થકા હે, ભાઈ કમાઈ રહે થકા હે, ભાઈ આપણો પૂરો ખર્ચો નહીં કરી રહે થકા હે, સોરને પારવા આપણો ઘર ચલાવવો. તો બેનો દેખો ઘેરે બહેને બી આપણે આવા જે ધંધા હે, લઘુ ઉદ્યોગ હે, ઉદ્યોગ હે, એવા કરી શકીએ, ને આપણી જે બી દૈનિક આવશ્યકતા હે ઘર મેં આપણે દાડો ઉગો કે બેનો હર કામનો થાય એ પૈસા માટે જ થાય. દેખો દૂર લાવવું તો ભાઈ પૈસા માટે જ, બીજું અમને તેમનો સબ્જી વગેરે હે, યા બીજું હે સોરાનો દાડાનો ખર્ચો હે, એમને તેમના ભાઈ છોટા મોટા પાઉચ સોરાને જુએ, તો એને બદલે આપણો કે ભાઈ આમે ભાઈ રહે તો પછી એ બને ને. તો બેનો આવો જે બી ભાજીપાલો હે, યા સબ્જી વગેરે હે, યા ફૂલની ખેતી હે, તો બેનો આવું કરીને આપણી આવશ્યકતાની પૂર્તિ કરી શકો. બેનો દેખો આને બારે મારે ઘણી વાત કરવી હતી, ને બેને હોણેર બી થકી હતી, પણ દેખો બેનો વાતે કરતે કરતે જે ટીમ હે ભાઈ પુરુષો, ટીમનો માન તો આપણે રાખવો જ પડે, ટીમના ભેંજે થકે હે, તો આજે તો આપણે સૂટ પડે, ને આવતે બુધવારે બેનો આના જ ટાઈમ માટે અણીસ વખત સબ બેના થકી ફેરી મળવું થાય, એ આવજો. રામ રામ રામ રામ.